પૂર્વ સંધ્યા પર મહાવિકાસ આઘાડી MVA રાજ્ય સરકાર દ્વારા આયોજિત પારંપરિક ચાય પર ચર્ચા કાર્યક્રમ કા બહિષ્કાર કિયા. સમાચાર કે અંત મેં મહિલા T20 વિશ્વ કપ ક્રિકેટ મેં દક્ષિણ અફ્રીકા ને ભારત કો 6 વિકેટ સે હરા દિયા. મેન્ચેસ્ટર મેં ખેલે ગયે ગ્રુપ એ મુકાબલે મેં ભારત કે 159 રન કે લક્ષ્ય કા પીછા કરતે હુએ દક્ષિણ અફ્રીકા ને 5 ગેંદ શેષ રહેતે 4 વિકેટ પર 161 રન બના લીએ. યહ મેચ ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર કે લીએ ભી ખાસ રહા. વહ મહિલા ઓર પુરુષ ક્રિકેટ દોનો મેં 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ ખેલને વાલી પહેલી ક્રિકેટર બન ગઈ હૈ. યે થે અબ તક કે મુખ્ય સમાચાર. સુનતે રહીએ આકાશવાણી મુંબઈ કા FM રેનબો ચેનલ, મ્યુઝિકલી યોર્સ.